આવો અમારી સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય તે બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે રવિવાર અને સ્ટુડિયોની ગેલેરમાં સવારના 10 વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથ એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 વાગ્યા સુધી. તો ચાલો સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને કે ભાઈ જીવનમાં સફળતા મેળવવી હોય ને તો ભાઈ

मेहनत में विश्वास राखो, नसीब तो भाई जुगाड़ में पण अजमावामां आवे छे। એટલે કહેવાય ને કે ભાઈ જે લાઈફ માં આગળ વધવું હોય ને, સફળતા મેળવવી હોય ને, તો ભાઈ મહેનત કરવી પડે છે, મહેનત વગર કશું નથી મળતું। તો ચાલો એક સુંદર મજાની એક આરતી લઈ લઈએ દ્વારકાધીશના ચરણોમાં।

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને મારો સાથ એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ હાર્દિક ભાવસરના અવાજમાં.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ, જ્યારે તમે રસ્તે ચાલતા હોય અને મંઝિલનો વિચાર મળે ન આવે ને, તો ભાઈ સમજવું કે તમે સારા માર્ગ પર ચાલી રહ્યા છો. એટલે કહેવાય ને કે ભાઈ, જ્યારે તમે રસ્તામાં ચાલતા હોય અને મંઝિલ ના મળે, તો તમારે સમજવું કે હા, તમે સારા રસ્તા પર ચાલી રહ્યા છો. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ગીતારા બારીના અવાજમાં.

શ્રોતાઓ કહેવાય છે ને કે કેટલીક વાર આપણે આપણા લાઈફમાં જીવનમાં મોટાભાગની ભૂલો ઉતાવળે લીધેલા નિર્ણયને કારણે થાય છે. પહેલાં તો એના પર તમારે વિચાર કરો અને પછી તેના પર કાર્ય કરો. એટલે કોઈક વાર જ્યારે આપણે ઉતાવળમાં લાઈફમાં જે નિર્ણય લીધેલો હોય છે ને, કોઈક વાર ખરાબ સાબિત થાય છે. એટલે હંમેશા જે પણ નિર્ણય લો છો વિચારીને લઈએ. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ પંકજ મિસ્ત્રીના અવાજમાં.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ બીજાની ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરો, કારણ કે પોતાની ભૂલમાંથી શીખવા જશો ને તો ભાઈ જીવન એમ જ તમારું વીતી જશે. એટલે કહેવાય છે ને કે જ્યારે બીજા જે ભૂલો કરે છે એમાંથી શીખો ને અને પોતાના ભૂલમાંથી શીખવાની કોશિશ કરશો તો લાઈફ આખી નીકળી જશે, પણ તમને ખબર નહીં પડશે કે તમે ક્યાં આગળ ભૂલો કરી છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ જયસિંહ ખડવીના અવાજમાં.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.